તમે ટમેટો એમ બોલો ત્યારે તમારા મગજમાં દૂધિયું હોય છે, ટમેટો એમ બોલો ત્યારે તમારી સ્મૃતિમાં ટમેટું હોય, રીંગણું બોલો ત્યારે તમારી સ્મૃતિમાં રીંગણું હોય, એમ રામ રામ કૃષ્ણ કૃષ્ણ કહો તો સ્મૃતિ મેં